પહેલી વાર એ જેના અખિયાને તખ્યા, એ જોયા તખ્યા કે હાય માર સુજ્યા. મુજે યે ગઝલ બેહદ પસંદ હૈ, મેરે દિલ કે બેહદ કરીબ હૈ. આપ યું કહીએ કે કુછ ચીઝે જો હોતી હૈ ના વો યાદગાર હોતી હૈ, આપકી ફેવરેટ હોતી હૈ, આપકી પસંદીદા હોતી હૈ. લેકિન લેકિન લેકિન પતા હૈ, જો ચીજ પસંદીદા હોતી હૈ, જો આપકો સબસે ઝ્યાદા પસંદ હોતી હૈ, ઉસકે પીછે એક વજહ હોતી હૈ. વો વજહ ક્યા હૈ વો તો મુજે આપ બતાએંગે, ક્યોંકિ મેં જાનતી હું કે યે ગઝલ હમારે સુનને વાલે પ્યારે પ્યારે, બહોત હી પ્યારે, હમારા દિલ કે બેહદ કરીબ સામીન કો ભી બેહદ પસંદ હૈ. તો મેં ચાહતી હું કે આપ મુજે બતાએં કે ક્યા એસી બાત હૈ કે આપકો યે ગઝલ પસંદ હૈ, ક્યોંકિ હર ફેવરેટ, હર પસંદીદા ચીઝ કે પીછે એક કહાની હોતી હૈ, એક એસી કહાની જો અનકહી હોતી હૈ. તો જનાબ, ઇસ મ્યુઝિકલ બ્રેક પે જાને સે પહેલે હમ બાત કર રહે થે અહેસાસ કી. હમ કહે રહે થે કે અહેસાસ ક્યા હોતા હૈ, ક્યા અહેસાસ વોહી હોતા હૈ જો ખુદ કો તકલીફ મે દેખ કર હો, ક્યા અહેસાસ વો હોતા હૈ કે જબ કિસી જાનવર કો ભી કાંટા ચુભે તો આપકા દિલ કહે લીજે કે રો ઉઠે, આપકા દિલ જો હૈ વો બુત સા જાય, ઓર આપકા દિલ કરે કે હા મુજે ઉસકી મદદ કરની ચાહીએ. કે યે અહેસાસ હૈ, હા યહી તો અહેસાસ હૈ. આપ ઇશફાક અહેમદ સાહેબ કો મેં વાકે બહોત પઢતી હું, ઓર મેં ઇસલિયે પઢતી હું કે ઉન્હોને જો ભી બાત કહી વો હકીકત કે બહોત કરીબ કહી. ઓર ઇનકી એક બાત જો હૈ વો મેં અક્સર ઓકાત હી કરતી જાતી હું કે જૈસે આપ સબ દેખતે હો કે હમારી જિંદગી જો હૈ વો કિતની અફરા તફરી મેં જા રહી હોતી હૈ, હસર બસર, હલચલ, ગહેમા ગહેમી. અરે હમારે પાસ તો વક્ત હી નહીં હોતા દેને કે લિયે અપનો કો. ઓર પતા હૈ કહેતે હૈ કે સબસે હસીન તોહફા અગર આપ કિસી કો દે સકતે હો ના તો આપકા વક્ત હૈ. અચ્છા કૈસે મેં બતાતી હું ના, વો એસે કે અગર આપને કિસી કે સાથ બેઠ કે 10 મિનિટ ગુઝાર લિયે, આપને અપને કિસી બહોત હી પ્યારે દોસ્ત કો મિલના હૈ, ઓર ઉસ દોસ્ત કો આપને મિલ લિયા, એક ઘંટા દે દિયા, 15 મિનિટ દે દિયે, 20 મિનિટ દે દિયે, અરે છોડિયે 5 મિનિટ હી બહોત હૈ. પતા હૈ આપ ક્યા કર રહે હો, આપ એક યાદ બના રહે હો, એક એસી યાદ જો શાયદ આને વાલે દિનો મેં એક બહોત ખૂબસૂરત યાદ હોગી, એક બહોત ખૂબસૂરત અહેસાસ હોગા. તો આજ આપ તહૈયા કરેંગે ઓર મુજસે એક વાદા ભી કરેંગે કે અગર જબ ભી આપકો વક્ત મુયસ્સર હો તો ઉસે સિર્ફ અપને તક મોહિત મત રખે, ઉસે બાંટીએ, અપનો મેં બાંટીએ. ક્યા પતા આપકે બહોત સારે અપને, આપકે બહોત સારે કરીબી, આપકે એસે જો દિલ કે બેહદ કરીબ હૈ ઓર વો કુછ કહેના ચાહતે હૈ, આપકો સુનાના ચાહતે હૈ, વો કહેના ચાહતે હૈ કે હા મેરે સાથ યે હો રહા હૈ, શાયદ ઉન્હે આપકી મદદ કી જરૂરત હો, તો આજ બેઠીએ ના ઉનકે સાથ, વક્ત દીજીએ ના. ઓર બિલકુલ અહેસાસ ઓર વક્ત કા ભી એક તાલુક હૈ, પતા હૈ કૈસે. અચ્છા ચલો મેં બતાતી હું. કહેતે હૈ કે વક્ત કિસી કા સગા નહીં હોતા, ઓર યે ભી કહેતે હૈ કે વક્ત સે પહેલે ઓર કિસ્મત સે ઝ્યાદા કભી કુછ નહીં મિલતા. અચ્છા સમજી મેં, લેકિન કુછ ઓર ભી તો કહેતે હૈ. અરે યે ભી તો કહેતે હૈ કે વક્ત જો હૈ વો ભાગતા જાતા હૈ, ઇતના તેજી સે ભાગતા હૈ કે બાઝ ઓકાત હમ ઉસકો પકડ હી નહીં પાતે, જબ હમ ઉસકો પકડ નહીં પાતે તો ક્યા હોતા હૈ, તો યે હોતા હૈ કે હમ પીછે રહે જાતે હૈ ઓર વો આગે નિકલ જાતા હૈ.
लेकिन हम उसको पकड़ सकते हैं। हम बहुत सारी चीजों को वक्त के लम्हों में कैद कर सकते हैं। जैसे एक परिंदे को आप कैद कर लेते हो, उसकी आजादी छीन लेते हो, इसी तरह से आप वक्त को कैद कर लीजिए। कैसे? मैं बताती हूं। अच्छा, आप ऐसा करो कि अपने उनसे मिलो, यानी अपने उन दोस्तों से मिलिए आज जिनसे वाकई बहुत अरसे से मुलाकात नहीं हुई। अपने उन प्यारों से मिलिए जिनके साथ काफी अरसे से आपने बैठ के बात नहीं की। तो ये जो चीजें हैं ये आपको बहुत हेल्प करेंगी, ठीक है? तो जरा ये कीजिए, वक्त निकालिए, उनके साथ बैठिए, आपको पता चलेगा कुछ अरसे बाद वो जो लम्हे होंगे, वो यादें होंगी, वो भूली बसरी यादें, वो जो यादों की गठरी आप अपने कंधों पे लादे होगे ना, अरे वो सहारा होगी आपका, वो वक्त कैद कर लोगे आप। तो आज कीजिए ना कैद, एहसास भी तो इसी का नाम है, क्योंकि हमें एहसास होता है तो हम किसी के लिए वक्त निकालते हैं, वरना बहुत सारे बहाने हैं, बहुत सारे हीले बहाने कर लेते हैं हम कि हाँ मैं नहीं भाई फ्री आज, मेरे पास तो जरा वक्त नहीं। अरे क्या बात करते हो, मैं बिल्कुल नहीं, मेरे पास तो एक लम्हा भी नहीं। निकालिए जरा वक्त और हम वापस आते हैं और आपसे मजीद बातें करते हैं। आइए सुनते हैं ये खूबसूरत सी गज़ल।